નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમમાં. હું અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો તમે સૌ કોઈ મજામાં હશો એવી ચાસાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં અહીં કે અહીંથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમભર્યો જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે શનિવાર અને આજની તારીખની વાત કરીએ છીએ તો આજે છે 1 ઓગસ્ટ. એટલે કે ઓગસ્ટ મહિનાનો આજે 1st દિવસ છે અને શનિવારનો દિવસ છે આજે. અને સ્ટુડિયોની ગલિયારમાં 10:01 થઈ ગઈ છે અને ગુજરાતી કાર્યક્રમમાં તમારે અમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. આપણે કહીએ તો ભાઈ બાળકોની સ્કૂલમાં હોલિડે એટલે કે છુટ્ટીઓ સ્ટાર્ટ થઈ ગઈ છે ને ભાઈ શનિવાર અને રવિવારના દિવસે તો ભાઈ આપણે વાત કરીએ તો પેરેન્ટ્સ પણ ઘરે હોય છે. તો ચાલો ભાઈ

આપણે ગુજરાતી કાર્યક્રમનો એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ તો કહેવાય નહીં કે ભાઈ વિચારો એવા રાખો કે જેમાંથી બીજાનું ભલું થાય, અને મહેનત એવી કરો કે જેમાંથી તમારું પોતાનું સપનું પૂરું થાય ને. એટલે કહેવાય ને કે વિચારો હંમેશા એવા રાખવાના કે ભાઈ તમે બીજાનું ભલું કરી શકો છો, અને મહેનત પણ એવી કરો કે જેમાંથી તમારું પોતાનું સપનું પણ પૂરું થાય ને. તો ભાઈ આજે શનિવારનો દિવસ છે તો ચાલો એક સુંદર મજાનું આપણે એક ભજન લઈ લઈએ રામજીના ચરણોમાં આશી દેસાઈના અવાજમાં લેવામાં આવેલું.

સ્ટુડિયોની ગલીમાં 10:09 થઈ ગઈ છે અને હું છું અમિતા અને આવો મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારો અને મારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. અને તમારું મનપસંદ ગીત સાંભળવા તમે મેસેજ કરી શકો છો 5250620 પર, અથવા તમે કોલ પણ કરી શકો છો 4028070 પર. તો ચાલો સુંદર મજાનું આગલું ગુજરાતી ગીત લઈ લઈએ ભાઈ. 2025નું ભાવિન ભુંસાલના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે ઓન યોર વે.

શ્રોતા આપણે કહીએ છીએ ને કે ભાઈ કોઈ વિશે સારા શબ્દો ના બોલી શકીએ તો કંઈ વાંધો નહીં, પરંતુ આપણે કહીએ ને કે જાણ્યા વગર કોઈના વિશે ખરાબ ક્યારેય ના બોલવું જોઈએ. એટલે કહેવાય ને આપણે કોઈનું સારું કરી ના શકીએ તો કંઈ વાંધો નહીં, પણ કોઈના વિશે ખરાબ બોલવા પહેલાં વિચાર કરી લેવું જોઈએ ને જાણી લેવું જોઈએ કે જાણ્યા વગર કોઈના વિશે ખરાબ ના બોલવું જોઈએ. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર વચન આગલું ગીત લઈ લે. ઉમરો મૂવીમાંથી લેવામાં આવેલું અભિષેક મેહુલ સુરતી અને ફાલ્ગુની પાઠકના અવાજમાં.

ભાઈ આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગરીમાં 10:18 થઈ ગઈ છે. તો કહીએ ભાઈ છે ને કે ભાઈ આજે રવિ શનિવારનો દિવસ છે ને આપણે કહીએ તો બાળકોની સ્કૂલની છુટ્ટીઓ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો ભાઈ રેડિયોનું વોલ્યુમ મારા થારતા ભાઈ ચાલો ભાઈ આપણે છુટ્ટીઓમાં થોડું ફરવા જઈએ. તો કહેવાય છે ને કે ભાઈ કોઈ પણ વ્યક્તિ વિશે કોઈ પણ જાણ્યા વગર મંતવ્ય ના આપવું જોઈએ. એના વ્યક્તિત્વનું નહીં પણ એના વિચારોનું પ્રદર્શન જરૂરથી કરવું જોઈએ. એટલે કહેવાયને છે કે નહીં ભાઈ કોઈના વિશે કોઈ વ્યક્તિ વિશે જાણ્યા વગર કઈ સલાહ ના આપવી જોઈએ, કારણ કે વ્યક્તિનું નહીં પણ એમના વિચારોનું પ્રદર્શન હોય છે ને. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું તમારા માટે.

ભૈયા આવો મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગુજરાતી ગીતોની મજા મારતા ચાલો આપણે આગળ વધીએ. તો કહેવાય છે ને કે ભાઈ જીવનમાં સૌથી મુશ્કેલ કામ છે સમેટવું, એટલે કહેવાય છે ભેગું કરવું કે એકઠું કરવું. પછી આપણે વાત કરીએ ભાઈ કપડાં હોય, કોઈની વાત હોય કે પછી તૂટેલો સંબંધ હોય, તો સૌથી અઘરું છે કે ભાઈ લાઈફમાં સમેટવાનું. ઇટ્સ વેરી ડિફિકલ્ટ ના. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મારતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. મહેરબાની બ્રિત્સાના અવાજમાં લેવામાં આવેલું

આપણે વાત કરીએ તો એક્સપિરિયન્સની, તો ભાઈ જેમ જેમ અનુભવ એટલે કે એક્સપિરિયન્સ લેતા જાય છે ને વધતો જાય છે, તેમ તેમ ખબર પડતી જાય છે કે ભાઈ જિંદગીમાં હજુ ઘણું બધું શીખવાનું અને સમજવાનું બાકી છે. એટલે કહેવાય ને કે જેમ જેમ લાઈફમાં આપણો એક્સપિરિયન્સ વધે છે, તેમ તેમ આપણને ધીરે ધીરે ખબર પડે છે કે જિંદગીમાં હજુ ઘણું બધું શીખવાનું અને સમજવાનું બાકી છે. તો બસ ચાલો એની સાથે ગુજરાતી કાર ગીતોની મજા મળતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ 2025 નું ચિતન તનાણીના અવાજમાં.

બસ ભાઈ તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મને આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ફરીથી મળીશું બપોરના 1:45 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાના આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.